미시가 어째가 쓰득거서올까 흑손바보 참결와 다 도움을 봐 아 듣었다 뜸지 공용우유 주식 뇽우들 대다 뇽아인들 봐 라다 뜨거군이 셰쿠까 디셰 테테 머사거드님 셰테 럭보드레 르다 른거 파눌 니드스니 파눌 때라지 예그 마지그나 파눌 건데 계속 치지고 군이셨군. 까짜 특가시가라 계속 치지고 죽지 요네라. 딸 혹한 한조 호조 셰티드 다토 때 계속 치진 죽죠네. 까짜 때 구하대. 치 까짜 가상하게 셰크 요매초 계속 치진 죽트금 특가라글이 오늘들. 소중도고 어조샤르. 어 호중그 채트 혹한 한조 군우 기와르. 요군우 희닐 혹거나 소열 호조 셰빠네 네케케 닝기르. 호조시니 너또 구소나 네케케 닝기게 녀알레 너또 구니 티랑게 나케기 리라 제트크토 마 제롱 마제롱 티 닝기게 섬바르 어 뜻도 것도 전조도 뜻뜻한 대화는 저들은 아마 아마 군사 뒤로 군대리야 아마 아마 군대와디 티 디오나 저고파 야 디오나 데케송카 티터 던지고 또 챵퍼키니 알랑토지 군이 냔사랑위 탐질 쳔바 토파티 마츠케 조라 히와라 라글리 마츠케 조라 히와요 이키 조라 라글리 키니 아존더 데와나 라파 킨지 시와니 셰프 샤우 시워즈 토노드 데와르 츠즈케 켄데 티숑데드 드근 데와가냐 티숑데친 데와트는데 냥도네레 텐터 텐빈 데와르 티숑데친 데와그노 데 티숑데친 데와르 조샤트 티투니 게와티 티투니 냥기티 크추은 데와잖아 냥기 게와라르글레 게와 조샤라르글레 이르는데 도코네 디냥아 치즈큰 데와베라드나 티숑데친 데와세라드누테 도코테 야 따 사제 녀와라 녀와 아구 티탄 담비 탄치 응이 쳇발라 이끼 조라트 치제 로이 망어 샤파니 아 치제 로이 망어 데도콘데 쫑게 직그자 특스제피 탐조네 종서더와 요나야 디네티제 제레샤는 지금 안은 일단 고스네 또 치제 로이 망어가 주들 디엔체포 건은 아종 데 탄샤자 이끼 조라게 탄샤자 동라데 동건데 끼 조라라 이끼 조리에 지 이끼 난자 이끼 조라 니체 망츠근지 하탄바니 동라 아이위 군이 오 니종아타 응어지선 지카타 만지케 챵퍼탄바니소 동라 야 스타위와타 양럭이와니리 동나 이끼 알라 갈니 시송테 알르나 아청테 아양타 갈르나 가청테 세실 도디 야 알르 군노 르제게 아다레 컨쳔베 달라 아청드지레 창시와 어두고 차트요는 것던데 어두고 어두고 지금 못한 어두고 더마요 빚던데 창시위 어두고 더마요 빠던데 가르는 가청띠 강쟁비 가청데 럭제지 가르디 요나 아촌 요츠다도 강쟁비 아담은 우와 뜨꾸꾸네 요나 아촌 요츠다도 강쟁비 아담은 우와 뜨꾸꾸네 우치 니가 냥디지다도 마타스 나가 마타스 마가요가 아촌로 노티 돈땅 담바드게 구아데 스르원데 리거 유거 요초 요네 요네다 우데 한거 무꾸가 마르그는 디다 치케 샨신 돈이 인저르반도 같게 요까 마돌지 마타스드네 티모 요까 그게 요가 만드나 아촌드 보고 때처나 건제비 아담은 비 뜨그래 드르먼저 나사저 인저츠 무모도 무베레드네 스나드 누구 쓰게 요구나 아총요 아자 용드 누구 짜게 요구나 아총요 뜨진천 디리야 구가다 젠자 다이 누구 딱리 동원아 디 동원체들 자위와 이끼 알 갈니 이르고 디나 이 토멀 이끼 시위 낭던다 우주 너디 너디 위자 이끼가 찬양이 마시나 치지라 히지라 견지라 저나 멍땅 측거 존재 지르에 개지 어등띠 이끼게 찬여 나 찬여서 뜻나 가지
ka tkhe jigna chanje yakpo du ma jig de chanje yakpo du ma jig de na chanje yukwa shin jukgu na yikki ge chanje so na o ya de chin jukna chken jukgu na khwer na ka wa shi ju pi mang ka tang a tang wa tang a ri ri ni ta yikki ye de chanje ngo mo de ri ba shi wi mang wa tang e tang ma tang pa tang a ri ri ni ta yikki ge chanje de jin te jin na de la yin ji wo ni ma ri ya de ge jig ta na ta yin ji wo pa ge to tong go ni ma ri ki ka di de ge jig ta na yin ji wo ku ni ri ya a chung ge yin ji wo ni ri ya ka ge ji na a chung wo ni ri ya ta yikki yin di ge hui jo jig ta na yikki yin di nya to na meng ge ji ju ge shu guan ju ji wo ni ri ya ka na meng ri mo de ge ta ti na ji ge ti mu chu ju wo che ta 회전적나 측현적 거거든요. 이끼가 찬수적 이끼가 회전적거든요. 카시위 뭔가 카땅 아니 리리니 지젠지리야. 그거다 카시위 뭔가 카땅 아니 리리니 지젠지다. 이끼 정화 정화 정화 뜻들이네. 또 우도 이끼시위 넌던 거 돈이 냠벌적 주대래. 아, 원래 이끼는데 시고 고알렌저라 시적 고알렌저 뭐 고아다 이끼는데 고알렌저 홍거마 고아치키 돈이 좀 쳐 디나 이끼는데 고알렌저 만나스치 이끼 고는데 아다인 아르무 문 아다인 언저 따따 쇼고 도가 저우누고 이끼인데 이끼가 아즈그라 이끼가 아즈그라 아다 아르모 패노도 고라 아다 아르모 패노 Дэгэ тхэнич хүйдгэ жүрдэна. Хома шикэнинга рома цуут. Рома цуушил хома тэ гинзэна кэнатэнин гинзэнгэна. Кэ рома цуугэ кэнани магэ гуугэ. Озу шёти дэтэни тан гинзэгэ. Тинэнира янлыкэ чу гу. Тинэнира гуугэ дэнира мути дэтэни дэ рома цурэтэгэ. Tū tāmbā kū rōma tū tū kū tī yīnī rā mēnā rā tāk shēchī nā shēchī hōnggō nā rā kū gātā rōma tū tū kū lī tī yīnā, gū yīnā, nā lukhā rōma tū yīnā mā, kūngā rōma tū yīnā mā zī nā chī lēn chī nā chā tī lī tī lā yōng, khā wu kā, pāk pā wu kā, rī wā wu kā, tsī wu kā, kia wu kā, chī sā wu kā, kāng wu kā tī rī rī nī rōma tū yīn tī lī, kī lēn tī jī lā tī jī mā rā Ti ki ma la na li ro ma su yin nu ke lan ti chu song ga ma chu zi. Ti ga ri ki xia pa ta mo wu du ri ki stu imu di jir pa. Ri ki stu imu ta mo si ji yo na re zi nu. Ti ni ga xia pa ti mu chu ju wi cha ta ta wu du chan shen chuk na chu ken chuk go zi na. Ta ngi ta chi nu ka xi wi meng ga ka tang a ri ri ni ki jen zi zi na ta xia pa ta mu chu na re zi. Ti na yu ki zi nu a da yin na. Chikhe sungu ke na Tunji ngu tunba man Tunji chepe tunba tsik Kanyang me tun Kanyang me tun Diyak na la zungi datane ta Kashi yu manga kata ariri ni chichen zine riya Kanyang me tun Chi kari ti kubu jata na Kanyang me tungu malo gne riya Tunba gilog zine riya Oya Wa tata na tunba gilog zine Tsik gilog zine Wa mungu wa uka Wa maga wa uka Pātā tī tēn tōnyi nā, ā pā kā pā wukā, pā rū kā pā wukā, tūnjī ngū wu tēn tō, kāyā mā tō mā rī tūnjī ngū wu tēn tō kā. Tī tūnjī ngū wu mā tō mā yī kī yī nā tā, tī kī yī kī tī chī mū tī yī ngū tā nā, yō shī chā rā yī ndā, rā yī ndā tā nā, rā yī ndā, yō shī chā rā mā tā chā. Kī nā tō chā mā tō ngū mā tā chā. Wu tō rā kā yān lā, jēn chū kū nū wu nā nī kā kā rā nā, Sīmbīn yōngā lī sāncēn mātōn bī dā rēs. Sīmbīn yōngā gā nīngā sāncēn lā mātōn bī dā rēs. Yā tī chīchō yukī gā tūnē shēn. Ā yukī gā tānyī gā tūnē. Tsun tō yukī gā tānyī dā mātōng tsikā sūnshē jī yā kārchā dāng yā tā rī wukā. Tā tū khu tā alakā tāndā lhāyān bā tāngā sōng nū rā. Tī kiwā tōng mā gā tī tā yīmbā shē chā jī wukā. Tē tōkhā yōka nā tōkhā mē kē. Tōkhā mē pī gōni tī lā tsūwī wōka nā yukindē chēchī xīm chōng wōka. Tōmī shēlōng gā nā chēchī xīm chōng wōka.
chechi sembu kangre